0: ભાઈ ગોરબીલ ભોગામ શુનિયા શેંગ ભોય ને બોય ને ટોપરી ને છોટા ને મોટા ને ઉડતા ને બેડતા ને હેંગા ને આપણે કોકેરી ઓરુ હોગે
1: એ લોણ કીરી ઓરુ ગણાન ગણા
0: જોમરામ શા એ ભાઈ એ
1: કઈ કો કાકા
0: એ હું આ રેની બો રામદેલ કોની
1: મૂંગ પડે ને મૂંગ મોટર ચોમાસે ખેતી વાળા કામ જિનવર ઉમસ રે કારણ નીકળે કાકા સાપ
0: આજે નીકળે બાઈ બેટે દેખે જીવ જીવ નવરે જી કાકા એ માય ની ગરમી લાગે છે બારે આવે
1: હા કાકા કાલ મારી સ્કૂલ માં આગ્યો ટાબર
0: અંધવિશ્વાસ જાનવર ખાઈ ગયો મારતી હું ક્યાં તબિયત ગડબડ હોય છે ડાક સાહેબ કઈ આપણો ઈલાજ કરી દે બેટા એ જાડે ઝપટા મેં કી નહીં બેટા એ ને વિશ્વાસ કરીને અંધવિશ્વાસ છે આ બધું હા કાકા માંથી કરવો ફોન કરે
2: હેલો કાકાજી રામ રામ
0: એ રામ રામ જય રામ રામ જય ફ્રોન્યા હું ભીજ્યો કોકેની ગાઉ ભીજ્યો
2: ધર્મારામ બોલું રાઈસરું
0: હાઉ હો ધર્મારાય શર્મે કઈ કરો
2: બડ્ડે કરા
0: હે કીતી મારે બીજા
2: દસમ
0: હાઉ જોગા બડો જોગા લીગો મોય તારા પરિવાર કા નામ ઉજા ઘરો બેચારી
2: હા
0: એ તુમારા મમ્મી પાપા કઈ કરતા હે
2: કારીગર પાપા કારીગર કામ કરે મમ્મી એટ ખેતર ઘરો કામ કરે
0: આજે જોગી બા દેખી જા ભાઈ બેનો રે
2: ચાર
0: ઓ ચારું પડ્યો ને
2: હા
0: અરે વાહ ભાઈ વેરી ગુડ ઠેગુ એ તુમકો કાકા એક સવાલ કરતા ઉસકા જવાબ બિનેવે કાકા હી
2: હા પૂછો
0: એસા કોણ હે જો તુમારા મામા હે તુમારી માં કા ભી મામા હે તુમારે નાની નાના કા ભી મામા હે ક્યો નહી બચાઓ
2: સંદા મામા
0: એ લુંગે
1: કઈ કો કાકા
0: એ ભાઈ મને ડારે કોડી હરાઈ ગયો તું ધોરી
1: ભાઈજી રામ રામ સા
2: રામ રામ ગુણભાઈ રામ રામ
1: પટાઈ કેડી ચાલે તારે
2: ઠીક હી ચાલે
1: કિતા ઘંટા પડો
2: દો
1: મેન ભાઈ અગલાઈ પડો ગઈ
2: હા
1: ઘર ગામ માં સ્કૂલ કીતી તા પઢ લીખ કઈ ભણાલા
2: ટીચર
1: હા ટીચર ભણો જણ બતાવો આજ કઈ સુણાલા
2: રામદેવજી ભજન
3: હેલો કાકા રામ રામ
0: એ રામ રામ શાહી રામ રામ શાહી આપણો ન્યા બીજો કોકીનીર ગાઉ બીજો
3: જીતેન્દ્ર ગાઉ જાઈલ
0: હો જીતેન્દ્ર ભાઈ જાઈલ મેં કોઈ કર્યો
3: કઈ કરા બેટા એગા
0: એ બેટા બેટા ફાર જ્ઞાન પડી બેટા સમુદ્રગા નીર પડી પડી સુખ જેવે એ તો કી ગામ દીધો પડાવડી લીગાવડી ગડા ઉગ ની કરતા હો
3: પડાઈ કરન કાકા
0: આ તો એ છે બોલો કાકા પડી કરતા હું એ છે કેવું કીધીમ પડી જા હો
3: યારી
0: હો જોકા પડો જોકા આલી ગો માય તાકાર ફરીવાર કા નામ ઊંચા ઘરો બેચારી એ ભાઈ રી
3: હા
0: એ ગીતા ભાઈ બેઈ
3: દો ભાઈ બેન
0: આજે ભાઈ પડે ગઈ
3: હા પડે
0: એ કીધી પડે ભાઈ
3: ભાઈ દસિમ પડે
0: અરે વાહ વેરી ગુડ થેન્ક યુ બાપાજી કઈ કરે ઠાલા રી
3: પાપા કેટલી વાળી કામ કરે
0: એ જોગી બાજે એ લોન કે
1: કઈ કો કાકા
0: એ ભાઈ પડે કરતા યારી કે માઈને ભાઈ કો બોલો હેલો
1: હેલો
3: હેલો લોલી ભાઈ રામ રામ
1: રામ રામ સર રામ રામ સર જીતેન્દ્ર ભાઈ જી યો
3: હા
1: તે પડે રહા કે ઘરાણા ને કી ખેતી માં હારો લગાવો કઈ
3: લગાવા
1: કઈ કઈ કામ કરો
3: મૂંગ કાડા મૂંગ પાડા
1: હા તાવડો તપે તો પાડો પાંચ માં બીચે કોણ બેઠો ખેલડી હેઠે
3: બની બેઠા
1: એ ગ્યારી પડો જણીએ બધી ને એડા કલર કા નામ જકા બી વર્ડ સે શરૂ હોતે હૈ
3: બ્લેક
1: હા
3: બ્લુ
1: હા
3: બ્રાઉન
1: વાહ સા વાહ આજ કઈ હુણાલા
3: બાબા રામદેવ કા ભજન
1: કાકા આયો
0: બેટા
1: એ ભાઈ ને બાબા કો ભજન હુણાઓ
0: એ મેં અગરબત્તી ખાઉં જો તમારી બેટા
1: ઓય લા

0: राम राम।
1: ए राम राम शाही, राम राम शाही, अपरो न्याओ भीजे को किनीर गाँव भीजे ગીતા ભાઈ બેનો છે આજે ચારુ બેન લડો તો કોની એ ઘણી ઘણી લડતી ઓલા જવાબ કરના તું કાળી થી કજરાળી થી કાળે વન મે રેતી થી લાલ પાણી પીતી થી બતાવ ક્યાં હોતા હે
2: ખેતી બાડી કેડી ગે કાકે તને આડી પૂછી બી અર્થ કોને બાતો માતા માયલી જું હે કાકી કઈ કરે બેટી મૂંગ એ જકા થોડા ઝોલો હોલો લાગ્યો કઈ આ ગયા અગલાઈ જકો પડે દિન ગયા રાત ના દોન ટાઈમ મેં તો કાકી ને હારો દીરો પછે મેં કઈ લડું એ કાકો એ કોડી લઈ કરે આવું કી કામ તો હોય કોણ તાવડે મેં બેટા બેટા હાકા કરતા રે બીચ માં આપ રાત ચા પી જવાનું કાકો ચાય તો બનાવડી રાખે આજ કઈ હુણોલા રામદેવજી રે ભજન

પણ એ હારી કાર્યક્રમ સુનવાલી મારી સકલી બેના ને રીતા ચારેરા ઘણા ઘણા રામ રામ બેણા. આજ ભી બેના દેખો ગામમાં આપણી ઘણી બેણા એડી ભી હૈ જે કે હાલ ભી દેખો કંઈ ચૂલો બાળ રહી હૈ ઓર લકડિયા છાણા બાળન ભોજન બનાવે હૈ નહીં ઓર શિયાલા મેં દેખો પાણી ભી ગરમ કરે ઓર તાપ ભી કરે. લેકિન આજ કે ટાઈમ મેં ઓર ભી ઉષ્મા પ્રાપ્ત કરને કા ઘણા હી સાધન આપને આજ વર્તમાન મેં આ ગયા હૈ નહીં. જીરું દેખો એ પારંપરિક ઉર્જા ઉષ્મા પ્રાપ્ત કરન કા સાધનારી થોડી પૂછ કમ હોઈ ગઈ હૈ. જ્યાં કે બેને દેખો આજ ઘણા હી બિજલીઓ ચાલન વાળા યંત્ર જ્યાં કી રૂમ હીટર બિજલીઓ ચાલને વાળા ખાણા પકવાન ચૂલ્હા પાણી ગરમ કરન કી ગીઝર બજારમાં આઈ ગઈ હૈ. જીરું ગઈ હૈ મીનખને ઘણા હી તરારા ઝંઝટાઓ મુક્તિ ભી મિલી હૈ. બટ એ દેખો ઘણો હી સારો કામ ભેગો ભેગો બિના કોઈ શારીરિક પરિશ્રમ કર્યા વિને હો જાવે. ઓર આજકલ તો બેના દેખો હર ઘરમાં ચાહે પછી કોઈ ગામ હોય યા શહેર હર જગા એલપીજી ગેસરા ચૂલા મિલ જાય. જીરું આપને ગીલી સુખી લકડિયા ચૂલા બાળનો મુક્તિ મિલી હૈ. ઓર એ રૂ દેખો ઘર રી મહિલા જટે ફટાફટ ખાણો બનાવન તૈયાર રાખે. બટ એ બીરા કિંમતી સમય રી બચત ભી હોઈ હૈ. ઓર વો બચ્યોરો ટાઈમ બેણા મેં દેખો આપણે કોઈ દૂજા કામ ને યા પછી આપણે કોઈ હુનર ને નિખારને મેં કામ મેં લઈ શકે. તો બને દેખો જદ આપા બાત ઉર્જા પ્રાપ્ત કરને વાળા સાધના રી કરાની તો ઉર્જા પ્રાપ્ત કરને રા આપને કરને આજ રે વૈજ્ઞાનિક પ્રગતિ રે કારણ ઘણા હી સાધન હૈ. લેકિન મેં પ્રાકૃતિક સાધન એ પૃથ્વી પર એક સીમિત માત્રામાં હૈ. જ્યાં કે દેખો એલપીજી ગેસરા ભંડાર ચોખા પાણી રી સીમિત માત્રા બિજલી રી માત્રા એ સબ બેણા આપણે કને જટ તક ઈ હૈ બણિયા રહેસ કી જદ તક આપા ઈરો ઉચિત ઉપયોગ કરા હૈ નહીં. ક્યુંકિ બેણા દેખો આપા કને જકી લોહરી ટંકિયા

બેણા દેખો ઘણાય રિવાજ પરંપરા યાન કા હોવે જેરમાં પૈસારો ભરપૂર ઉપયોગ હોવે લેકિન ચાહે વે ટાબરારા જન્મ હોવે યા ટાબરે જન્મ લેવન બીરે પૂરા જીવનરા રીતિ રિવાજ પરંપરામાં ચાલતા હોવા બીરે મરને રે બાદ તક સમાજરા કઈ વર્ગ આન રિવાજના પૈસા નિભાવન આપણો ગર્વ મહેસૂસ કરે લેકિન આપણી ઝૂઠી શાન સુખ દિખાવના ચક્કરમાં બે ઓ ભૂલ જાવે કે બને એ તરહ કાર્યક્રમો ઘણાય લોકોરે મનને ઠેસ પહોંચે ઓર ઘણાય લોક બની શાનો સુખત રહે કારણ જીવનભર આર્થિક ભારું ભારે નહીં નિકલ પાવે રીતિ રિવાજ પરંપરા બેણા દેખો આપને આપના પારિવારિક ભૂમિ જોડન રાખે ઓર આપને ભારતીય સમાજ રી પહેચાન ભી આપને પ્રાચીન સંસ્કૃતિ ઓર આપણી પરંપરા હી હૈ નહીં જેને દેખો આપા આજ ભી આપણે પૂરા માનું નિભાવા લેકિન દેખો ઇરમાય બેણા અગર આપ આપણી ઝૂઠી શાનો સુખ દિખાવા વાસ્તે અનુત્પાર પૈસો વ્યર્થમાં ઈ ખર્ચ કરા તો એ પરંપરા રીતિ રિવાજ આપણે ખુશી દેવને ભી જગા આપણે વાસ્તે જંજીરા બેડિયા બનકર આપણે વાસ્તે બોજ બન જાવે ઓર આપણે ખુશી દેવને વાલા પલ દુખરા પલમાં એક બદલ જાવે ઈ વાસ્તે દેખો આપણે સમજદારી ઓર નૈતિક જિમ્મેદારી રાખતા હોવા એડા લોગ ઓર એડા રિવાજ જગા કી ઝૂઠો દિખાવો હોવે માનો બહિષ્કાર કરનો જીરું કહીએ એ રિવાજ આપણે બોસ ના બનકર એક સુખદ પલ બનકર જીવનભર યાદ રહે હે ની તો બના દેખો આજ કાર્યક્રમમાં આપણે વાત તો ઘણી કરલી અબ ક્યુ નહીં થાનું વિદાય લેવાનું પહેલાં સુન લેવા એક પ્યારસો ગીત ઓર તો લો આવું સુણાઓ ગીત.